0: 이제 지수를 통해 일시 차원의 미래로 회원 차원으로 선보이 상당히 생긴 수치 한국의 차원이 많고 수익이 많고 그런 것들의 모습이 한국의 경쟁을 하는 것입니다. 알고지 반응이 끝나서 어때하는 반응이 미래에 가려면 당근석도 미래에 가려면 더 많이 보니 어떻게 쇼팅 많이 보니
1: गर्मीका बेलामा प्राय जसो डाक्टरहरूले पानी खान सुझाव दिनुहुन्छ अत्यधिक पानी खाने सकेसम्म धेरै पानी खाने झोलिनु खाने भनेर भनिरहँदाखेरि पानीमा पनि कस्तो खालको पानी चाहिँ स्वास्थ्यको लागि एकदमै धेरै उपयुक्त हुन्छ जस्तो सादा पानी जीवनजल पानी अथवा फलफुलको रसहरू झोलिने कुराहरू